0: 야, 이거 나 놓기랑 어려워요. 아이야야야야.
1: 다 초비라 버시라코. 오사디가 나 잔우 파니코 만네히노.
0: 아이야, 아스티 바꿔도 오사디 거리코. 미스코 운니스 바꿔이노.
1: 자빠이테 오사디 거리 버치 제스테이다 운차.
0: 야, 아플해 놓기랑 머르노 버이서큐. 티미 버나나 까나자우마.
1: 고라히코 하스피탈 로드 마라히코 사가마타 젠틀 클리닉 마 잔우 나. 아니 차네 니코.
2: 하타쿠 사타이 딘 던타로 비스사게 드와라 치와 프라단 거디 아이코 사가마타 젠틀 클리닉.
3: 던타로 타타 묵성만디 사마사쿠 라기 바히라 자네 나 파르니. 전스와스티 카레레 당 드와라 수치키리 클리닉.
4: 사가마타 젠틀 클리닉 마 라무 사마이 안바 프라프타 가누 파이카 닥터 모니카 타파 쳇리 CMC TU 젠틀 서전 드와라 프라틱 딘 비라미 자 파이라 하이코 사하르사 잔카리 그라운드 샤운.
5: 묵코 살레키리아 다코 엑사레 세와 다 사파 가네 라 털카니 나밀레코 방가팅아 다 밀라우니 다 사베코 타마 키팅 다 राख्ने बनाउने भाटेको दाँतमा झिक्नु नपर्ने गरी दाँत लगाउने किराले खाएको दाँत भर्ने दाँतको रङ भर्ने चाँदी भर्ने दाँत निकाल्ने मुखमा घाउ खटेर आउने गिजाबाट रगत आउने गिजा सुन्निने मुख गन्नाउने मुखमा सेतो गब्बा आउने लगायतका समस्याहरूको भरपर्दो उपचारका लागि हामीलाई सम्झनुहोस्।
6: सगरमाथा डेन्टल क्लिनिक हस्पिटल रोड घोराई दाङ।
3: सम्पर्क फोन नम्बर 082-5-63-0-27
6: 98-41-68-46-46।
3: नियमित रूपले दन्त परीक्षण गराउनुहोस् र दिनको दुई पटक अनिवार्य ब्रस गरी सधैँ स्वस्थ रहनुहोस्। सगरमाथा डेन्टल क्लिनिक द्वारा जनहितमा जारी सन्देश।
7: मध्य पश्चिम टाइम चेक यति बेला रात्रिको 10 बजेको छ।